ધારો નોડારી કંપન સહિચર કબે બિચર કબે ઝંછી બગને ખરે કોલમ અબ તો છોરા કુદને બોલમ દિનભરિ ખેલ્દો મલાઈ નહીં ભૂલો સાત પરે પછી આમાલાઈ